ભાઈ બહેનોની લોકરંજની કાર્યક્રમમાં પત્ર લિખણા કાલેણ અમારો પતો છે. લોકરંજની કાર્યક્રમ દ્વારા કાર્યક્રમ પ્રમુખ આકાશવાણી સિવિલ લાઇન ખંડવા ન ખંડવા કો પિનકોડ છે 450001. એકા સાથ જ આપણા કાર્યક્રમ કો સમય યાં જ પૂરો હોય રહ્યો. આપકે બેન વિશાખા કે આજ્ઞા દેવ. રામ રામ.